0: ભરાચાભાર
1: મારુનચ આદી ખાતરી કરા ઘાઈત નિર્ણય નકા ઘ્યો તપાસની શિવાય ઘર ઘેણ મોટી રિસ્ક હે લક્ષા ઠ્યો ઘરંચા સર્વ પ્રકારચા ઇન્સ્પેક્શન સે વન સ્ટોપ સોલ્યુશન મંજેચ આક્વા બિલ્ડ ઇન્સ્પેક્શન્સ તે શોતિલ મેજર માઇનર અને સેફ્ટી ડિફેક્ટ્સ ફોર શ્યોર તુમચા નિર્ણય મગ હોઈલ વેરી સ્માર્ટ અને ક્લિયર અને હા તુમચા હક્કાચા મરાઠી માણૂસ 0430-583-588 લા ફોન લાવા અને સર્જે રાવાંશી નક્કી બોલા લક્ષા ઠેવા 0430-583-588
2: યા પોલ્યુશન વર સોલ્યુશન પાહિજે રે
3: ગ્રીન ઓસ્ટ્રેલિયાસાઠી આપણી જવાબદારી ઉચલાયચે કા આગ મે ઘરાતજ ઇલેક્ટ્રિસિટી જનરેટ કરું વાપર અને એક્સેસ ગ્રીડ લા વિકોન ટેક
2: પણ કસો
3: આયકા ટેકનોલોજીચા મદદીન ફક્ત $2800 મધ્ये 6.6 કિલોવોટની સોલર સિસ્ટમ બસવું
2: માં ઇલેક્ટ્રિસિટી બિલ્સ
3: 80% પર્યંત સેવિંગ અને સિસ્ટમ વર સબસિડી દેખીલ
2: હા તુમચા સરખા માજા ઘરાલા હોઈલ સૂટ
3: અગ કસ્ટમાઇઝ સોલર સિસ્ટમ હીજ તર આયકા ટેકનોલોજીચી ખાસિયત આહે ના
2: આહે તરી કોણ હે આયકા ટેકનોલોજી
3: પ્લીઝ માણસ સંદીપ ચિખલે અને કુણાલ ભાગવત નંબર પણ ઘે 0409707707 ઈમેલ info@ayk.com.au
4: सर्व व्यावसायिक प्रायोजकांचे त्यांच्या आर्थिक मदतीबद्दल मनपूर्वक धन्यवाद. आता आपण ऐकणार आहोत पुण्याहून प्रसारित होणाऱ्या बातम्या आणि त्यानंतर ज्येष्ठ प्रसिद्ध पार्श्वगायिका सुमन कल्याणपूर यांचा जीवन प्रवास आणि त्यांची काही गाजलेली गाणी. या कार्यक्रमाचे सादरकर्ते आहेत श्री शरद कानेटकर का.